આકાશવાણીના સર્વ શ્રોતા જનની નીમા ભુલાને નમસ્કાર. મિત્રો, આપ આકાશવાણીના કાર્યક્રમનું પુનઃ પ્રસારણ રવિવારે રાત્રે 12 વાગે પણ આ જ રેડિયો સ્ટેશન ઉપર સાંભળી શકો છો અને ઇન્ટરનેટના માધ્યમ દ્વારા પણ આપ અમારો સાથ આપી શકો છો. વેબ એડ્રેસ છે www.accessradio.org.nz. આગળ પ્રસ્તુત છે ફિલ્મ હાઉસ નંબર 44નું લતાજીના અવાજમાં ગવાયેલું આ એક ગીત, લાવ તારા નામ આગળ નામ હું મારું મૂકું, એ પછી દીપ સામે થોડું અંધારું મૂકું, તારા સ્વપ્નની પાછળ સ્વપ્ન હું મારું મૂકું, ને પછી દિલ પાસે થોડું અજવાળું મૂકું.

મિત્રો, શેખ આદમ આબુવાલાએ દીવાને આદમમાં કહ્યું છે તેમ, તું એક ગુલાબી સપનું છે, હું એક મજાની નિંદર છું, તું આવ ઉમાનું રૂપ ધરી ને જો હું કેવો સુંદર છું, તું પ્રશ્ન છે મારી પ્રીતિનો, હું તારા રૂપનો ઉત્તર છું.

મિત્રો પ્રસ્તુત છે આજના કાર્યક્રમનું આગલું ગીત. પુષ્પો થકી ખુશીની સોગાત કરે છે, પુષ્પો થકી ખુશીની સોગાત કરે છે, શક્ય છે પ્રણયની કબૂલાત કરે છે. ખુલ્લી આંખે ડરે છે એ ભૂમિ, બંધ આંખે જે રોજ મુલાકાત કરે છે.

આ લાગણીના બંધન પણ કેવા છે અનોખા, આ લાગણીના બંધન પણ કેવા છે અનોખા, તમને મળ્યા વિના હું ઓળખું છું તમને.

મિત્રો, પ્રસ્તુત કરશું આજના કાર્યક્રમનું આગલું ગીત. ફિલ્મ છે મેરી જંગ. ગવાયેલા દિલની ઉત્કંઠા જોઈ લો, ગવાયેલા દિલની ઉત્કંઠા જોઈ લો, વિના ટકોરે ધસ્યું જાય બારણે, એના ઇંતજારની પરાકાષ્ઠા જોઈ લો.

મિત્રો, સમી સાંજનો રંગારંગ કાર્યક્રમ અહીં જ સમાપ્ત થાય છે. આશા છે આજનો અમારો આ કાર્યક્રમ આપને ગમ્યો હશે. આવતા અઠવાડિયે પણ અમારી સંગીતની મહેફિલમાં જોડાવાનું ભૂલશો નહીં. એ જ આપણા નિયત સમય એટલે કે સાંજે 6 વાગે સોમવારની સંધ્યાએ. તો મિત્રો, ત્યાં સુધી આપની રજા લઈએ. સ્ટુડિયો પરથી આકાશવાણી કાર્યક્રમના કાર્યકર્તા નીલિમા ભુલા સાથે બીના પટેલના નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, શુભરાત્રી, ગુડ નાઇટ.